0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત નીતિગત સ્થિરતાથી નીતિગત સક્રિયતા સુધી આગળ વધ્યો. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરું પીણું પીવાથી 9 લોકોના મોત, 35 સારવાર હેઠળ. નેપાળમાં વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1344 થયો, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત 5000 લોકો હજુ પણ ગુમ. ઇજિપ્તમાં ટેલિવિઝન પ્રસ્તુત કરતા સારા ખલીફા સહિત 12 લોકોને માદક પદાર્થની તસ્કરી બદલ મૃત્યુદંડની સજા. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સુરતમાં નશામુક્ત યુવા થીમ હેઠળ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો. અને બેડમિન્ટનમાં ભારતના સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં રમશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર 7.8% છે, જે તેની આર્થિક શક્તિ દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારત નીતિગત સ્થિરતાથી નીતિગત સક્રિયતા સુધી ઘણો આગળ વધ્યો છે. નવી દિલ્હીમાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી સમારોહમાં સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ ભારતને સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર તરીકે જોઈ રહ્યું છે.
1: जो दुनिया तब भारत में पॉलिसी पैरालिसिस से चिंतित थी, वो दुनिया आज भारत के पॉलिसी डायनामिज्म की चर्चा कर रही है. तब दुनिया भारत को फ्रजाइल फाइव बता रही थी, आज दुनिया भारत को फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी बनते हुए देख रही है. अभी हफ्ते भर में ही भारत की इकोनॉमी को लेकर कई सारी पॉजिटिव खबरें आई. 7.8% क्वार्टरली ग्रोथ ने देश का जोश बढ़ाया है. और इसी बीच जापानीज क्रेडिट रेटिंग एजेंसी ने भारत की रेटिंग अपग्रेड कर दी.
0: પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે એપ્રિલ અને જૂન વચ્ચે વીજ ઉત્પાદનમાં 9% વધારો થયો છે. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ વાહનોના વેચાણમાં 20%થી વધુનો વધારો થયો છે, જેમાં ટુ વ્હીલરમાં 20% અને થ્રી વ્હીલરમાં લગભગ 30%નો વધારો સામેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સે વિદ્યાર્થીઓની પેઢીઓને શીખવા, વિકાસ કરવા અને પરિવર્તન લાવવાની તક પૂરી પાડી છે. શ્રી મોદીએ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખૂબ જ વિશિષ્ટ અને અગ્રણી ગણાવ્યા. ગૃહમંત્રી અમિત શાહ આજે ગોવામાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 28મી બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ ગૃહમંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરશે અને મીડિયાને સંબોધિત કરશે. શ્રી શાહ ભારતીય જનતા પાર્ટીના નવા રાજ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. શ્રી શાહ ગઈકાલે 3 દિવસની મુલાકાતે ગોવા પહોંચ્યા હતા. ભાજપના રાજ્યસભા સાંસદ દિનેશ શર્માને આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોક્ટર શર્મા એડમિરલ ડીકે જોશી નિવૃત્તનું સ્થાન લેશે, જેમણે 8 ઓક્ટોબર 2017 રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 62 વર્ષીય ડોક્ટર શર્મા અગાઉ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ 25 નવેમ્બરના રોજ સમાપ્ત થવાનો હતો. ગઈકાલે મોડી રાત્રે જારી કરાયેલા રાષ્ટ્રપતિ ભવનના એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટર શર્માની નિમણૂક તે તારીખથી અમલમાં આવશે, જે તારીખથી તેઓ તેમના પદનો કાર્યભાર સંભાળશે. નવી દિલ્હીમાં યોજાનાર આઈબ્રિક્સ સમિટમાં 500થી વધુ સંસ્થાકીય રોકાણકારો, નાણામંત્રીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપશે. આ કાર્યક્રમ બ્રિક્સ સમિટના સમાંતર યોજાશે. આ સમિટનો ઉદ્દેશ્ય 21 બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોમાં વિશ્વસનીય માળખાગત સુવિધાઓ, ઉર્જા અને ડિજિટલ ક્ષમતા પ્રોજેક્ટ્સ માટે સાર્વભૌમ મૂડીનો ઉપયોગ કરવાનો છે. આ સમિટમાં સરહદ પાર રોકાણો, નોન ડોલર સમાધાનો અને ચૂકવણી પ્રણાલીઓની ચર્ચા કરવામાં આવશે. ભારતની યુપીઆઈ ચૂકવણી પ્રણાલી અને બ્રાઝિલની પીઆઈએક્સ ચૂકવણી પ્રણાલીના એકીકરણ તેમજ ડિજિટલ કરન્સીમાં વેપાર પર પણ ચર્ચા થવાની શક્યતા છે. ભારતની અધ્યક્ષતામાં 18મી બ્રિક્સ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આમંત્રિત મહેમાનો પણ સમિટમાં હાજરી આપશે. આ પરિષદ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ થીમથી પ્રેરિત છે, જે માનવતા પ્રથમની ભાવના પર આધારિત પ્રધાનમંત્રીના લોકો કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણું પીવાથી 9 લોકોના મોત થયા અને 35 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહેવાલ અનુસાર સારવાર હેઠળ રહેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને બુંદેલખંડ મેડિકલ કોલેજ અને સાગરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું કે આજે સવારથી ગેરકાયદેસર દારૂના સેવનથી કથિત બીમારીઓ અને મૃત્યુના અહેવાલો પ્રાપ્ત થયા છે અને સિવિલ હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે. નોરા અને ઘુઘરુ ગામો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટીમો અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે. નેપાળમાં વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1344 છે, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત લગભગ 5000 લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13,100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં 10 દિવસ સુધી કાદવ અને કાટમાળ નીચે ફસાયેલા 60 વર્ષીય મહિલાને જીવથી બચાવી લેવામાં આવી છે. અધિકારીઓને મૃતકોની ઓળખ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ઘણા કિસ્સાઓમાં DNA પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇજિપ્તની એક કોર્ટે ટેલિવિઝન પ્રસ્તુત કરતા સારા ખલીફા સહિત 12 લોકોને માદક પદાર્થની તસ્કરી બદલ

0: મૃત્યુદંડની સજા ફટકારી છે. બધા આરોપીઓને ફાંસીની સજા ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે તારણ કાઢ્યું છે કે આરોપીઓ એક ગુનાહિત ટોળકી ચલાવી રહ્યા હતા, જે માદક પદાર્થના ઉત્પાદન અને વેચાણ માટે કાચા માલની આયાત કરતા હતા. આરોપીઓ પાસે ગેરકાયદેસર હથિયારો પણ હોવાનું જાણવા મળ્યું છે. સારા ખલીફાએ પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ સુરતમાં વિકસિત ભારત માટે ડ્રગમુક્ત યુવા થીમ હેઠળ હજારો યુવાનો સાથે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો. પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે સન્ડે સાયકલિંગની 90મી આવૃત્તિમાં વિકસિત ભારત માટે ડ્રગમુક્ત યુવા પેઢીનો સંદેશ ફેલાવવા માટે આજે દેશભરમાં 25,000થી વધુ સ્થળોએ યુવાનોએ સન્ડે સાયકલિંગમાં ભાગ લીધો હતો.
1: સાયકલિંગ એ સંપૂર્ણ એક્સરસાઇઝ છે. સાયકલિંગ કરવાથી બેસ્ટ એક્સરસાઇઝ મળે છે, ઓબેસિટી નું સમાધાન થાય, પોલ્યુશન નું સોલ્યુશન મળે, તેલની બચત કરે. એ સાયકલિંગ કરવાથી આપણે સ્વસ્થ સમાજ બનાવીએ તો સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં નિમિત્ત બની શકે. એટલા માટે આપણે સાયકલિંગને દૈનિક ક્રિયાનો રૂટિન પાર્ટ બનાવવું છે.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમોના ભાગરૂપે નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમ હેઠળ વડોદરામાં સ્વચ્છતા સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCના નૌકાદળે દાવો કર્યો છે કે તેમણે વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટમાં અનધિકૃત માર્ગ તરીકે વર્ણવવામાં આવેલા 3 તેલ ટેન્કરો તેમજ અમેરિકા સાથે જોડાયેલા 3 જહાજો ઉપર હુમલો કર્યો હતો. અમેરિકાએ પર્શિયન ગલ્ફ અને ઓમાન સમુદ્રમાં 3 ઇરાની તેલ ટેન્કરો ઉપર હુમલો કર્યાના અહેવાલ બાદ આ ઘટના બની છે. પશ્ચિમ ઇરાનમાં એક ઇંધણ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 11 લોકોના મોત અને 7 અન્ય ઇજાગ્રસ્ત થયા. ઇરાનના કુર્દીશ શહેર સાનદજ ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક એક ટેન્કર અને કાર સાથે અથડાયું અને એમાં આગ લાગી હતી. બેડમિન્ટનમાં ભારતના સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાનવી ક્યુંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા. આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જીટીંગ અને રેન ઝિયાંગ યુનો સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત નીતિગત સ્થિરતાથી નીતિગત સક્રિયતા સુધી આગળ વધ્યો. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણું પીવાથી 9 લોકોના મોત, 35 સારવાર હેઠળ. નેપાળમાં વિનાશકપુરમાં મૃત્યુઆંક 1,344 થયો, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત 5,000 લોકો હજુ પણ ગુમ. ઇજિપ્તના ટેલિવિઝન પ્રસ્તુત કરતા સારા ખલીફા સહિત 12 લોકોની માદક પદાર્થની તસ્કરી બદલ મૃત્યુદંડની સજા. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સુરતમાં નશામુક્ત યુવા થીમ હેઠળ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો. બેડમિન્ટનમાં ભારતના સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી મુંબઈ. राजश्री आगाशे राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. गिधाडांचं यशस्वीपणे पुनर्वसन करणाऱ्या देशातल्या अव्वल वनक्षेत्रांमध्ये महाराष्ट्रातलं मेळघाट तसंच मध्य प्रदेशातल्या पेंच व्याघ्र प्रकल्पाचा समावेश. मध्य प्रदेशात विषारी दारू पिऊन 11 जणांचा मृत्यू. नेपाळमधल्या महापुरात मृत्युमुखी पडलेल्यांची संख्या 1,344 वर 5,000 जण अद्याप बेपत्ता. आणि महिलांच्या आशिया चषक T20 क्रिकेट स्पर्धेत भारताचा पाकिस्तानवर 7 गडी राखून विजय. महाराष्ट्रात मेळघाट आणि पेंच व्याघ्र प्रकल्प ही गिधाडांचं यशस्वीपणे पुनर्वसन करणारी देशातली अव्वल वनक्षेत्र ठरलेत. डिसेंबर 2025 ते जानेवारी 2026 दरम्यान दोन्ही अभयारण्यांमध्ये सोडण्यात आलेल्या 29 गिधाडांमध्ये 78% जगण्याचा दर नोंदवला गेल्याची माहिती बॉम्बे नॅचरल हिस्ट्री सोसायटीनं दिली. यामुळे गिधाडांची संख्या वाढवण्यासाठी सुरू असलेल्या प्रयत्नांना बळ मिळणार असून निसर्ग साखळीत महत्वाचा घटक असलेल्या या पक्षाचं भविष्य सुरक्षित होईल अशी आशा व्यक्त केली जात आहे. मध्य प्रदेशातल्या सागर जिल्ह्यात बांदा तालुक्यातल्या दोन गावांमध्ये काल विषारी दारू प्यायल्यामुळे 9 जणांचा मृत्यू झाला तर 25 जण आजारी पडले. त्यांच्यावर जिल्हा रुग्णालयात उपचार सुरू आहेत. बांदा तालुक्यात

मोटा मोटा शहरों में आज 21मी सदी में आजथी लगभग आज़ादी पूर्वेना समयकाल सुधी लगभग 70-80 वर्ष पहला पण शहर में मोटी मोटी घटनाओ शहरनी चहल पहल भागदौड़ वाली जिंदगी में फास्ट लाइफ में क्या ढंकाई जाए पर गाम में कोई एक तणखलू पण कोई एक खूणे उड़े तो आखा गाम में एनी खबर फैलाई जाए। કોઈકના ઘરે મરણ કે લગ્ન એ તો બહુ મોટા પ્રસંગ થયા, પણ કોઈકના ઘરમાં એક કોથળો અનાજ વધારે આવે અથવા તો કોઈકના ખેતરમાં થોડું અનાજ ઓછું પાકે અથવા તો કોઈકને ત્યાં બે સાડલા વધારે ખરીદાય કે કોઈ ગરીબ એક દાગીનો ઘડાવ્યો હોય, આવા નાના મોટા સમાચાર કે આવી નાની મોટી ઘટનાઓ પણ બહુ મોટી અસર પેદા કરતું હોય છે। આવી જ એક વાત પન્નાલાલ પટેલે પોતાની નવલકથા મળેલા જીવમાં આબેહૂબ આલેખી છે। કાનજી અને જીવીનો અમર પ્રેમ તો દરેક પ્રકરણમાં અને વાર્તાના દરેક વણાકો વચ્ચે આપણને દેખાય જ છે, પણ એ પ્રેમ કેવી કેવી કસોટીઓ પાર કરે છે અને સમાજના કેવા કેવા અંતરાયો વચ્ચે પણ અડીખમ રહે છે એ દર્શાવવાનું પણ પન્નાલાલ પટેલ ચૂકતા નથી। જેમ જેમ મુસીબતો વધતી જાય છે તેમ તેમ એમનો પ્રેમ વધારે ને વધારે પાક્કો થતો જાય છે, રંગ ઘેરો થતો જાય છે અને બંનેના જીવ વધારે ને વધારે એકબીજામાં ગૂંથાતા જાય છે। ધૂળાને ત્યાં રેશમા ઉપર થયેલા હુમલામાંથી કાનજી અને જીવી આબાદ રીતે નિર્દોષ સાબિત થાય છે અને બંનેના હૈયાને જાણે કે હાશકારો થાય છે। હવે આગળ પ્રકરણ 16 વિદાય। માનવીના મનનું એની લાગણીઓનું કશું જ ઠેકાણું હોતું નથી। ઘડી પહેલાં જેને માટે તિરસ્કાર વર્ષાવતો હોય એને જ માટે એ પાછો આંસુ સારવા માંડી પડે। ઘડી પહેલાં લાગતી અનિતિ ઘડી કેળે એને કોઈ આદર્શ નીતિ થઈ પડે છે। કાનજી માટે પણ આમ જ બન્યું હતું। ગામ લોકો એના વખાણ કરવા માંડી પડ્યા હતા, આ કાનજીએ આટલું ઉપરાણું ન લીધું હોત તો બિચારા ધૂળિયાનું કોણ બેલ્યું હતું, એ તો કાનજી જે કેવો નીકળ્યો કે મુખી સામે જન્મનું વેર બાંધ્યું ને વાઘ જેવા અમલદારની સામે બાખડી બાંધી। લોકના વખાણ સાંભળતા કાનજીને હસવું આવતું, મારી નાખ્યા કેળ છાંયડે નાખવા જેવી વાત કરે છે ને। અને પરદેશ જવા ડગમગતા જીવને કહ્યું, ચાલ જીવ, આપણે તો જવું છે એ જ ખરું। ભગતને ત્યાં થતી કાનજીના જવાની વાત સાંભળી હતી ત્યારથી જીવીના જીવને ચટપટી લાગી હતી। મન મળ્યા વગર જશે, ક્યાં મળું, કોની મારફત કેવડાવું, તો વળી એમ પણ થતું હતું એ પોતાની જાતને પોતે જ સવાલ પૂછતી, તારે એને શું કામ મળવું છે, મળીને શું કહીશ, પરદેશ જતો રોકવો છે, અને ગળગળે હૈયે મનને સમજાવતી, ના ના, હું કામ બાપડા દુઃખી જીવન વધારે દુઃખી કરે છે, પરદેશ જવાથી એ સુખી થતો હોય તો ભલે ને જતો, તું બોલીશ નહીં હો જીવી, ના કહીને એને અપશુકન કરાવીશ નહીં, ભલે જતો। પરંતુ આ મળવાની બાબતમાં કાનજીને સાસા મંથનો થતા હતા એ જીવી બિચારી શું જાણે, એ મંથનોમાં તો એણે બે દિવસનું મોડું કર્યું હતું ને, શા માટે મારે એને મળવું ને મળું તો એ કયું મોઢું લઈને, મારે એક વચનમાં જ આવવા તૈયાર થનારે જુવાન છોડીએ સાસા ઘોડા નહીં દોડાવ્યા હોય, પણ અહીં એને આવ્યા પછી મેં કોઈ દન એની હારે નિરાંતની વાતોય નથી કરી, આટ આટલો એને માર પડે છે પણ કોઈ દન બોલાવીને મેં એને દલાસાના બે શબ્દોય નથી કીધા, ને આજ હું હવે કઈ મોઢે એને મળવા બોલાવું, હું અહીં હતો તો એને શું લાભ કરી આપ્યો છે, ઉલટું મારા લીધે બે ચાર વાર માર ખાધો ને ધણી ધણિયાણીના આંખ વાઢણા થયા એ તો છોગાના, આટલું અધૂરું છે તે એને મળવા બોલાવીને વળી પૂરું કરું એમ ને। આવા આવા વિચારોને અંતે કાનજીએ નીકળતા પહેલાં જીવીને મળવાનું માંડી જ વાળ્યું, પરંતુ નીકળતી વખત જીવીને જોયા વગર તો એનાથી ન જ રહેવાયું, કુણ જાણે પાછા ક્યારે અવાય, ત્યાં સુધી કુણ જીવ્યું ને કુણ મર્યું, જતા પહેલાં એને એકવાર જોતો તો જોઉં જ, ભેગા ભેગી ભગતને એમને ઘેર જ મળી લેવાશે, અને આ વિચાર સાથે કાનજી મોટાભાઈને દિલાસો આપ્યા કેડે ભગતને ભેગો થવા ઉપડ્યો। થોડીક વાર પહેલાં જીવી છાશ લેવાને બહાને ગામમાં ફરી આવી હતી, કાનજી ઘડી કેળ ઉપડવાનો છે એ વાત પણ જાણી લાવી હતી અને એના ઘર આગળથી પસાર થતાં એને સાફો બાંધતો પણ જોઈ આવી હતી,
ઘેર આવી તો એની આંખો તો ભગતને ત્યાં જ મંડાઈ રહી હતી. ચોપાડમાં ઘડીકમાં વાસીદાના ટોપલા ભેગા કરે તો ઘડીકમાં વળી બહારના ખૂંટેથી દામણા છોડી વાળવા વળે ને આમ કરીને આઘી પાછી થવા લાગી. હાથ મું ધોયા હતા છતાંય પાણીનો લોટો ભરી નેવા આગળ બેઠી ને હાથ મું ધોવાનું પતી જતાં એની નજર માળા નીચે પડેલા પોદળા ઉપર પડી. ટોપલું લાવી એ બે ચાર પોદળા ભરીને ઉકરડે નાખવા ગઈ. ભગતની ચોપાડ તરફ નજર કરી તો ભગત એકલા હુક્કો પીતા બેઠા હતા. જતા તો ન બોલાવ્યું, પરંતુ વળતી વખતે તો એણે પૂછી નાખ્યું, તમારા ભાઈબંધને ભેગા થવા ન ગયા કે ભગત કાકા? અને જરા વધારે લાજ તાણી ભગતના આંગણામાં છાણનો પોદળો ઉઠાવવા નમી. કોની? કાનજીની વાત કરે છે ને? પણ મને લાગે છે હજુ એ નીકળ્યો નહીં હોય. ભલું હશે તો એ જ મને ભેગો થવા આવશે. તો ખરી વાત. કઈ જીવી ઘેર આવી, પાછો પાણીનો લોટો લાવીને

હાથને બલોયા ધોવામાં ઠીક ઠીક સમય પસાર કર્યો. ઉઠીને પીઠ ફેરવવા જાય છે ત્યાં તો ફળિયાને પેલે નાકે મંડાયેલી એની નજર હસી ઉઠી. કાનજીનું લાલ છોગું ફરકી રહ્યું હતું. ભગત જોડે વાત કરતા કાનજીની અને ઘરમાં સવાલ પૂછતા ડોસીને જવાબ આપતી જીવીની બેઉની મનોદશા અત્યારે વિચિત્ર હતી. કોણ શું પૂછે છે ને પોતે સો ઉત્તર વાળે છે એનું બેમાંથી એકેને ભાન ન હતું. કાનજીને ભગત પૂછતા હતા, ક્યાર સુધીમાં પાછો આવવાનો છે? માલિક લાવે ત્યારે ખરો. કાનજીએ જીવી તરફ જોયું. ફાળિયું બાંધતા બાંધતા ભગતે વળી પૂછ્યું, કાગળ બાગળ તો લખીશ કે એ ભૂલી જવાનો? કાનજીએ ભારે શ્વાસ લેતા કહ્યું, ભૂલાતું હોત તો વળી શું જોઈતું તું ભગત? અને ફિક્કું હસતા આગળ બોલ્યો, મારાથી તો નહીં ભૂલાય, પણ તમે તો મને ભૂલી જ જજો. કહેતા જીવી તરફ વળી એક નજર નાખી ભગત સામે મોં મલકાવતા બોલ્યો, આ તમારા જેવા ભગત માણસને અમારી માયામાં પડીને હું કામ નાહક ખરડાવું? આ બધું સાંભળતી અને મૂંગી મૂંગી મૂંઝાયા કરતી જીવી કાનજીને જાણે આ બીજી જ વાર જોતી હોય એમ એકી નજરે તાકી રહી હતી. અને ખરું પૂછો તો આ વેશમાં તો કાનજીને આ બીજી જ વાર જોતી હતી. પહેલી વાર મેળામાં મળ્યા ત્યાર પછી, બીજી વાર અત્યારે. તે દિવસની પેઠે આજે પણ એને છોડીને જતો હતો. જીવીએ ભગત પાછળ ચાલતા ચાલતા કાનજીને પોતા તરફ જોતો ને બોલતો સાંભળ્યો, જોગીપરાની વાટે જઈશ તો ઠીક પડશે ભગત કેમ? ચોપાડમાં ઊભે ઊભે કાનજીની પીઠને જીવી તાકી જ રહી. પહેલી વાર મળ્યો ત્યારે પણ પોતાના મનને એનું ગામ કઈ બાજુ આવી કોણ જાણે, કોણ જાણે હવે ક્યારે મળાશે, કદાચ આ ભાવમાં ફરી ન એ મળાય. પરદેશીની તે વળી પ્રીતશી? આવી જ ગળમથલમાં મૂકીને ચાલતો થયો હતો. આ 6 મહિનાના લોહી ઉકાળા પછી આજે પણ જીવીને એમ જ થતું હતું, કોણ જાણે ક્યાંય મલકમાં જતો હશે, ફરી પાછો કદાચ ન આવે. અને તે દિવસની પેઠે જ એની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ ખરી પડ્યા. એકાએક જીવીને કાનજીનું છેલ્લું વાક્ય જોગીપરાની વાટે એ યાદ આવ્યું. એ વખત કાનજીએ પોતા તરફ આંખ ઉલાળી હોય એવો પણ એને વહેમ પડ્યો. મોં સાફ કરતા એકદમ એ ઘરમાં ગઈ ને બોલી, આ રોટલા થાય એટલામાં હું 2-4 લુગડા છે તે ધોઈ આવું બાઈ, લાવો તમારો સાલ્લો એ આલો લેતી જાઉં. કંઈ હાથ આવ્યા એ લુગડા તથા ધોકણું લઈ નદી તરફ ચાલતી થઈ. ધૂળો આ ઠંડા પોરમાં ઘરાકોની હજામત કરવા નીકળી પડ્યો હતો. જો કે ઘેર હોત તો પણ સાસુ એને રજા તો અપાવત જ, કારણ કે આજકાલ વહુ ઉપર એમના ચારે હાથ ઉતર્યા હતા. કાનજીને વિદાય આપવા બહુ લોક ભેગું થયું હતું અને તેમાં એની ભાભી, મોટો ભાઈ, હીરો તથા ભગત તો છેક ગામની ભાગોળ સુધી આવ્યા હતા. રતન તો કાકાના ખભેથી ઉતરવાની જ ના પાડતી હતી અને મોટાભાઈ પણ હજુ એનું એ જ કહેતા હતા, માની જાને કાના, આ વરસાદ આડો હવે મહિનો જ રહ્યો છે ને શું કામ એટલા સારું જાય છે, ને જો ચોમાસામાં નહીં આવે તો મારી પૂરી ફોચેતી લૂંટાશો, અડધા અંગે હું એકલો જ. અરે પણ એ કેમ નહીં આવે ભલા માણસ, આ આટલો મહિનો છો ને ફરી આવતો? કઈ ભગતે મોટાભાઈને શાંત પાડવા પ્રયત્ન કર્યો. તમારી કેવી વાત તો ખરી છે ભગત, પણ એ પરદેશમાં એણે તો ખાધું છે કે ભૂખ્યો છે, નોકરી મળી કે ન મળી, ને એ તો શહેરનો મામલો ભગત. કહેતા મોટાભાઈનું ગળું ભરાઈ આવ્યું, માન બોલી શક્યા. મુઓ ઘેરે કે પૈસો ન લવાયતો, પણ તું તારી દેહ ને દુઃખ ન પાડતો હો ભાઈ, આમ તો ગાયના શકન થાય છે એટલે વાંધો તો નથી. કઈ મોટાભાઈએ બાજુમાંથી પસાર થતી ગાયને હાથ અડાડી માથે ચડાવ્યો. ભાભીની જીભ ભલે લાંબી હતી પણ તોય એક રીતે કાનજી એમને કમાવ દીકરા જેવો હતો. પછી આંખમાંથી આંસુની ધાર છૂટે તો એમાં નવાઈશી. લો હવે મળી લો, પાછો તાપ ચડે છે, કઈ ભગત ઊભા રહ્યા. ભાઈ ભોજાઈને ભેટતા કાનજી છૂટ્ટા મોએ રડી પડ્યો. જાણે પહેલે આણે છોકરી સાસરે ન જતી હોય. અત્યાર સુધી હિંમત દાખવતા ભગત પણ કાનજીને ભેટતા ઢીલા પડી ગયા અને તે એટલે સુધી કે છેવટે કાનજીને રડતા રડતા એ કહેવું પડ્યું, આ શું ભગત, તમે તો સાધુ જેવા છો, તમારી આંખમાં આંસુ તે વળી શોભતા હશે, શરીર સાચવજે, કાગળ લખજે, પાછા વહેલા આવજો ભાઈ, વગેરે વાક્યોથી ત્રણેય જણે કાનજીને વિદાય આપી.

0: 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત હમણાં જ આપે પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવના 37મા મણકાનું પઠન સાંભળ્યું. પઠન સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદીની હતી. નિર્માણ સહાય શ્વેતા કોલ્હે. શ્રોતા મિત્રો, આપ આપના વિચારો, આપના આપની ફરમાઈશો અમને જણાવી શકો છો. અમારો ફોન નંબર છે 022-451-5413 અને 022-451-5415.
1: મુંબઈના ગરવા

0: ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 0224515413, 0224515135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી. હંડ્રેડ પોઈન્ટ વન FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી, આપની સાથી અને સંગી નીતા સાથે.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
0: 100.1 FM Gold ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. દોસ્તો, હું તમને એક ઉખાણું પૂછું છું, તેનો જવાબ તમારે ફટાફટ મને આપવાનો છે. ઉખાણું છે, અખૂટ જ્ઞાનનો છે ખજાનો, ને માહિતીનો વણખૂટ્યો ભંડાર. અખૂટ જ્ઞાનનો છે ખજાનો, ને માહિતીનો વણખૂટ્યો ભંડાર. એક મિત્ર એવો જે કદી ન છોડે સાથ. તેને આંખોમાં સમાવું, તેને હૈયા સરસો ચાપું. તેને આંખોમાં સમાવું, તેને હૈયા સરસો ચાપું. તેને આલિંગન પણ આપું ને તેને વખાણતાય ન થાકું. તેના સાથથી મારું જીવન લાગે નહીં એકલવાયું. તેના સાથથી મારું જીવન લાગે નહીં એકલવાયું. આવો જે મારો મિત્ર છે એ આપ સૌનો પણ મિત્ર છે. જો જાણીને નામ આપો તેનું, જો જાણીને નામ આપો તેનું, તો હું તમને સાચા માનું. મિત્રો, આનો જવાબ મને ફટાફટ આપવાનો છે તમારે, અને સાથે મને એ પણ જણાવવાનું છે કે તમારા સૌની હોબી શું છે, તમને બધાને શેનો શોખ છે. તમારા કોઈ એકાદ શોખમાં જ મારા ઉખાણાનો જવાબ પણ છુપાયેલો છે. તો જલ્દીથી ફોન ઉપાડો અને ડાયલ કરો 0224515413 અને 0224515413. અને હા, આપની ફરમાઈશ જણાવવાનું તો ભૂલશો જ નહીં. તમે જવાબ આપોને સાથે સાંભળો એક સરસ મજાનું ગીત.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
2: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
3: આકાશવાણીની FM ગોલ્ડ ચેનલ 100.1 અને ન્યૂઝ ઓન AIR એપ ઉપર ખરા સોના જેવા કાર્યક્રમ ગીત ગુર્જરી આપ સાંભળી રહ્યા છો, આપની સાથી અને સંગી નીતા સાથે. દોસ્તો, આપમાંથી ઘણાએ સાચા જવાબ આપ્યા. બોરીવલીથી પ્રકાશભાઈ વ્યાસ, પછી સુમતીબેન, પ્રફુલભાઈ લાખાણી, સોનલબેન મહેતા, જશભાઈ, કેતકીબેન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઈલાબેન મહેતા, સૌનો ખૂબ ખૂબ આભાર ફોન કરવા બદલ. અને દોસ્તો, આપના શોખના વિષયો જાણીને એક વાત તો ખબર પડી જ કે વાંચન એ ઘણા બધા શોખમાંનો એક છે. અને આજે આપણે પુસ્તક મિત્રની વાત કરવાના છીએ. આપણો વિષય છે પુસ્તક મારો મિત્ર. તો દોસ્તો, હવે મને એ જણાવો કે તમારું સૌથી મનગમતું પુસ્તક કયું છે, એમાં એવી કઈ વાત છે કે એવી કઈ ઘટના છે જે તમારા હૃદયને સ્પર્શી ગઈ, એ અમને જણાવી શકો છો 0224515413 અને 0224515413 ઉપર.

0: कार्यक्रम गीत गुर्जरी 100.1 FM गोल्ड पर दररोज बपोरे 3-4 वाग्या सुधी दररोज नवा विषयों मुलाकातों रसप्रद वातों अने मनपसंद गीतों नो खजानो एटले गीत गुर्जरी अपना मंतव्यों प्रतिभाओं फरमाइशी गीतों अने विषय साथे जोड़ावा माटे अमारा फोन नंबर नोंधी लेजो 0224515134 અને 0224515435 તો સાંભળતા રહેજો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી
1: જ્યાં જોડાય દિલના તાર કારણ વાતો થાય અપરંપાર ગીત ગુર્જરી ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર

0: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
1: 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગરવા કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, પુસ્તકની વાત કરીએ ને ત્યારે સૌથી પહેલાં આપણને યાદ આવે બાળ સાહિત્ય. બાળકો માટેના જે પુસ્તકો હોય છે ને તેમાં વાર્તા ઉપરાંત ચિત્રો હોય છે જે બાળકોને જોવા ગમે. બોધકથાઓ યાદ રહી જાય છે જે જીવનમાં ક્યારેક ને ક્યારેક ઉપયોગમાં આવે છે. પંચતંત્રની વાર્તાઓ, કાજમાને સસલાની વાર્તા, ડોશીમાની વાર્તા, જેમાં ડોશીમાની ચતુરાઈની વાર્તા છે જે બધા પ્રાણીઓને કહે છે, દીકરીના ઘેર જતી હોય છે ને પ્રાણીઓને કહે છે કે દીકરીને ઘેર જવા દે, તાજીમાં જી થવા દે, પછી તું મને ખાજે. અને જ્યારે વળે છે ને ત્યારે જંગલ પાર કરવા માટે એક મોટા તુંબડામાં બેસીને આવે છે અને બોલતી જાય છે કે ચલ રે તુંબડા ટુણુક ટુણુક. અને એ સાંભળીને, જોઈને જંગલમાંના દરેક પ્રાણીઓ એનાથી દૂર ભાગે છે. આવી બધી વાતો એટલી બધી રસપ્રદ રીતે કહેવાય છે ને કે આજે પણ આપણને યાદ રહી જાય છે. બાળ સાહિત્યકારોમાં ગીજુભાઈ બધેકા બાળકોની મૂછાળી મા તરીકે ઓળખાય છે. હરિપ્રસાદ વ્યાસે લોકપ્રિય અને હાસ્યથી ભરપૂર બકોર પટેલ પાત્રની વાર્તાઓ આપી છે. રમણલાલ સોનીએ 5 દાયકાથી પણ વધુ સમય સુધી અસંખ્ય બાળવાર્તાઓ અને વિદેશી સાહિત્યના સુંદર અનુવાદો ગુજરાતી ભાષામાં આપ્યા છે. નાનાભાઈ ભટ્ટે દક્ષિણામૂર્તિ સંસ્થા દ્વારા ગીજુભાઈ સાથે મળીને બાળ કેળવણી અને બાળ સાહિત્યના પ્રસાર માટે પાયાનું કામ કર્યું છે. જીવરામ જોશી પણ એક ખૂબ જ જાણીતું નામ છે, જેમણે બાળકોના પ્રિય પાત્રો જેવા કે મિયા ફુસકી, છેલ છબો અને છક્કો મક્કો આપ્યા. આ તમામ વાર્તાઓ આપણને ઉંમરના 4-5 દાયકાઓ વીતી ગયા છતાં પણ યાદ છે, કારણ કે તેની છાપ આપણા મન ઉપર અંકિત થઈ ગઈ છે, બરાબર ને? મિત્રો, બાળ સાહિત્યની સાથે આપણે ઐતિહાસિક પુસ્તકોને પણ ભૂલવા ના જોઈએ, કારણ કે તેમાં આલેખેલી શૌર્યગાથાઓથી જ આજે પણ આપણામાં ઝૂમ અને જુસ્સો ચડે છે. ઐતિહાસિક પુસ્તકોમાં ઇતિહાસની કોઈ ઘટનાને કેન્દ્રમાં રાખીને વાર્તા કહેવાય છે. તો તેની વાત કરીએ તે પહેલાં સાંભળીએ એક સરસ મજાનું ગીત.

100.1 FM ગોલ્ડ ખરા સોના ઉપર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી, ગુજરાતી ગીતોની અસ્મિતાને જાળવી રાખતો એકમાત્ર શો, આપની સાથી અને સંગી નીતા સાથે. મિત્રો, વિશ્વની અનેક ભાષામાં ઐતિહાસિક નવલકથા રચાઈ છે, પણ ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન છે ને અધગેરું છે. એમ કહેવામાં અતિશયોક્તિ બિલકુલ નથી. હા, ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાઓ અને તેના લેખકોનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને ભવ્ય રહ્યો છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ નવલકથા પણ ઇતિહાસ આધારિત જ હતી. ગુજરાતી સાહિત્યના આદ્ય નવલકથાકાર નંદ શંકર તુલજાશંકર મહેતાએ 1866માં લખેલ પુસ્તક કરણ ઘેલો ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથામાં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણદેવ વાઘેલાના શાસન અને અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણની ગાથા આલેખવામાં આવી છે. તો ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓને લોકપ્રિયતાના શિખરે પહોંચાડવાનું શ્રેય કનૈયાલાલ માણેકલાલ મુનશીને ફાળે જાય છે. તેમણે ગુજરાતના સોલંકી યુગના વૈભવને જીવંત કર્યો છે. તેમની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વીવલ્લભ જેવી અત્યંત લોકપ્રિય વાર્તાઓ આજે પણ રસપ્રદ રીતે વંચાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ, શૌર્ય અને ઇતિહાસને પોતાના સાહિત્યમાં અમર કર્યો છે. સોરઠ તારા વહેતા પાણી, ગુજરાતનો જય, રાગંગા જળ્યો, સૌરાષ્ટ્રની રસધાર જેવી નવલકથાઓ અનેક લોકોને હૈયે વસેલી છે. ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ ઐતિહાસિક નવલકથાઓની વાત કરીએ ને તો તે આપવામાં સૌથી મોટું યોગદાન ગુણવંતરાય આચાર્યનું છે. ગુજરાતના સાહસિક દરિયાખેડૂઓની ઐતિહાસિક ગાથા દરિયાલાલ અને 1888માં ડૂબી ગયેલી આ વીજળી જહાજની ઐતિહાસિક અને લોકપ્રિય કરુણ ઘટના પર આધારિત નવલકથા હાજી કાસમ તારી વીજળી લોકો ભૂલી શક્યા નથી. આ ઉપરાંત ઇતિહાસ અને તત્વજ્ઞાનનો સમન્વય કરીને ક્લાસિક નવલકથાઓ આપી છે મનુભાઈ પંચોળી દર્શકે. તેમાં સોક્રેટિસ અને ઝેર તો પીધા છે જાણી જાણીનો સમાવેશ છે. આ સિવાય પણ અનેક લેખકોએ ઐતિહાસિક અને જીવનચરિત્રને નવલકથાઓ લખીને આપણા સુધી ઇતિહાસનો સમૃદ્ધ વારસો, મહામાનવોના ત્યાગ અને સમર્પણને પહોંચાડ્યા છે. દોસ્તો, આ ઐતિહાસિક નવલકથાઓ આજના સમયમાં પણ એટલી જ ફ્રેશ અને જુસ્સાથી ભરેલી છે. વાંચતા વાંચતા જ આપણા મનમાં તે સમયના દ્રશ્યો ઊભા થવા માંડે છે. તો મિત્રો, આ વાતને આગળ વધારીએ તે પહેલાં એક ગીત સાંભળીએ અને ગીત સાંભળતા પહેલાં સાંભળીએ એક સંદેશ.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ફ્રેન્ડ્સ, પુસ્તકોમાં એટલી વૈવિધ્યતા છે કે કેટલીક વાર શું વાંચવું તે વિશે કન્ફ્યુઝન થઈ જવાય. આમાંનો એક પ્રકાર એટલે રોમેન્ટિક પુસ્તકો. રોમિયો, જુલિયટ, શીરી, ફરહાદ, લૈલા, મજનુ જેવા પ્રેમી યુગલો જેમ ઇતિહાસમાં અમર છે ને, તેમ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રના, સરસ્વતીચંદ્ર અને કુમુદ, કનૈયાલાલ મુનશીની પૃથ્વીવલ્લભના, રાજામુંજ અને મૃણાલવતી, ગુજરાતનો નાથના કાક અને મંજરી, પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નવલકથા માનવીની ભવાઈના કાળુ અને રાજુ, મળેલા જીવના કાંજી અને જીવીના પાત્રોની પ્રેમકથા અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રણય કાવ્યો અને ગઝલકારોએ તો ગુજરાતી પ્રણય શાયરી અને ગઝલોમાં પ્રેમની લાગણીઓને સર્વોચ્ચ શિખરે પહોંચાડી છે. આમાં મરીઝ, કવિ કલાપી, રમેશ પારેખ, સુરેશ દલાલ જેવા કવિ સાહિત્યકારો મોખરે છે, જેમણે પ્રણય કાવ્યોની સુંદર રચના કરી છે. મિત્રો, પ્રેમ છે તો વિરહ પણ છે. આપણા સાહિત્યમાં એવા અસંખ્ય કવિ અને લેખકો છે જેમણે વિરહ ગીતો, વાર્તાઓ રચ્યા છે, અને આમાં આપણે સૌથી પહેલાં યાદ કરી શકીએ નરસિંહ મહેતા અને મીરાબાઈને, જેમણે કૃષ્ણ ભક્તિમાં ગોપીભાવ અને વિરહના પદો આપ્યા. તો વળી કવિ દલપતરામે પોતાના મિત્ર એલેક્ઝેન્ડર ફાર્બસના અવસાન પર ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહની રચના કરી, જે મિત્ર વિરહનું બેનમૂન સર્જન છે. તો ગઝલ સાહિત્યમાં બરકત વિરાણી, આદિલ મંસૂરી અને મરીઝને તો ભૂલી જ ન શકાય, બરાબર ને? દોસ્તો, તમે નોંધ્યું છે કે આજે પણ અનેક લોકો ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં મોબાઈલ સ્ક્રોલ કરવાને બદલે પુસ્તક વાંચવાનું વધારે પસંદ કરે છે. વાંચન વૈવિધ્ય અઢળક છે. આજે બજારમાં કારકિર્દી ઘડવાથી લઈને આપણી ભાવનાઓને કઈ રીતે કંટ્રોલ કરી શકાય ને તેવા અનેક જાણીતા લેખકોના, ડૉક્ટર્સના પુસ્તકો ઉપલબ્ધ છે. જીવનમાં આગળ વધવાનું મોટિવેશન આપે તેવા પુસ્તકો ઉપરાંત અનેક મહાન લોકોની આત્મકથાઓ લોકોને માર્ગદર્શન આપી શકે છે. આમાં ગાંધી બાપુની સત્યના પ્રયોગો સૌથી મોખરે છે. ઢળતી ઉંમરે વ્યક્તિને આધ્યાત્મિક વાંચન કરવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, શિવપુરાણ જેવા ગ્રંથો ઉપરાંત અનેક આધ્યાત્મિક સાહિત્ય ઉપલબ્ધ છે, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, શ્રીમદ રાજચંદ્ર, સ્વામી વિવેકાનંદની રચનાઓને સમાવી શકાય. આ સિવાય વિજ્ઞાનની માહિતી આપતા પુસ્તકો, સામાન્ય માહિતી એટલે કે જનરલ નોલેજ આપે તેવા પુસ્તકોનો ખજાનો પણ વાંચવો ગમે તેવો હોય છે. રસોઈ કળા, પાક કળાને લગતા પુસ્તકો અનેક મહિલાઓ વાંચે છે અને તેમાંથી વાનગીઓ પણ બનાવે છે. અનેક લોકોને ફિલ્મ મેગેઝિન વાંચવા ગમે છે. ફિલ્મી કલાકારોના પ્રોફેશનલ અને અંગત જીવનમાં રસ હોય છે, તો તેમની પસંદ નાપસંદ આ ફિલ્મ મેગેઝિનોમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દાદીમાના નુસખા, દાદીમાનું વૈદ્ય જેવા પુસ્તકોમાંથી વિવિધ રોગ બીમારીઓ માટેના ઉપચારો અજમાવાય છે. તો વળી સસ્પેન્સ, થ્રિલર, હોરર પુસ્તકો વાંચવા ઘણા લોકોને ગમે છે. તો ફિલોસોફિકલ પુસ્તકો વાંચનાર લોકો પણ અસંખ્ય છે. આ ઉપરાંત પ્રવાસ પ્રેમીઓને કાકા સાહેબ કાલેલકર લિખિત પ્રવાસ વર્ણનો જેવા પુસ્તકો પણ વાંચવાનો શોખ છે. મિત્રો, જુદા જુદા વિષયના અનેક પ્રકારના પુસ્તકો વ્યક્તિના જીવનમાં જુદી જુદી રીતે ઉપયોગમાં આવી શકે છે. પુસ્તક વાંચવું એ મન માટે એક મેડિટેશન એટલે કે ધ્યાન સમાન છે. સારું પુસ્તક તણાવ ઓછો કરે છે. પુસ્તક આપણને

સતત કંઈક આપતું રહે છે, તેથી જ તેને આપણે આપણો મિત્ર કહી શકીએ છીએ. તે આપણી એકલતાનો સૌથી સુંદર સાથી છે, જે આપણને ક્યારેય એકલા નથી પડવા દેતો. તો દોસ્તો, તમારા બુકશેલ્ફ પર એક નજર કરો, તેમાંથી એક સરસ મજાનું પુસ્તક ઉપાડો અને ખોવાઈ જાઓ શબ્દોની દુનિયામાં. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પાર્લાથી જ્યોતિકાબેને હમણાં ફોન કરીને કહ્યું કે શબ્દનું સૌંદર્ય એ ખૂબ સરસ પુસ્તક છે. તો શિવેન્દ્રભાઈ ચૌહાણ કહે છે કે ગ્રંથો અને શાસ્ત્રો દીવાદાંડી સમાન છે. માથેરાનથી અશોકભાઈ પરમારે પણ પુસ્તકોની ખૂબ સરસ વાત કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આશા છે આપને કાર્યક્રમ ગમ્યો હશે. આ સાથે જ આપની સાથીને સંગીતાને રજા આપો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સાંભળતા રહો 100.1 FM ગોલ્ડ. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો સમાચાર.